અને નએ પુરાને 6:35 પર સંધ્યા રંજન, 6:45 પર સંગીત સરિતા કાર્યક્રમ. સંગીત સરિતા કાર્યક્રમ કા પુનઃ પ્રસારણ આપકો ફિર સે બતા દે. શ્રૃંખલા સુનિયેગા એસી લાગી લગન. કલાકાર હૈ ગાયક અનૂપ જલોટા. ઇસ શ્રૃંખલા કી તીસરી કડી. 7 પહોંચી સાથીઓ કા કાર્યક્રમ જયમાલા સુનિયેગા. સાત બજકર 45 પર ઇન્દ્રધનુષ કે અંતર્ગત ઇનસે મિલીએ. ઇસકે અંતર્ગત સુનેગા ગિટાર વાદક અનિકેત ગુંદેવાર સે જયંત પાત્રીકર કી બાતચીત ભાગ દૂસરા. 8 હવા મહેલ કાર્યક્રમ મેં સુનિયે નાટિકા મંગલ વરદાન. લેખન કુંભેશ શ્રીવાસ્તવ. નિર્દેશન હૈ પુરુષોત્તમ દારભેકર કા. 9 કાર્યક્રમ આપકે લીએ 9:30 પર આજ કે ફનકાર. 10 ચાહેગી 10:30 પર ઢલતી જાય રાત. ઓર રાત 11 રંગ તરંગ. આપ સુન રહે થે આજ દિનભર પ્રસારિત હોને વાલે કાર્યક્રમો કા સંક્ષિપ્ત વિવરણ.

0: હેલો ફરમાઈશ.
1: મેં બડનેરા જિલ્લા અમરાવતી વિદર્ભ મહારાષ્ટ્ર હિંમતરાજ શૃંગારે વાત કરો દીદી. આપકા પુરાના શ્રોતા
0: હિંમતભાઈ નમસ્કાર.
1: નમસ્કાર દીદી, કૈસે આપ?
0: બિલકુલ અચ્છે હૈ. આપ અપને બતાએ ક્યા હાલચાલ હૈ આપકે?
1: મેં અચ્છો દીદી.
0: ક્યા ચલ રહા હૈ આજકલ?
1: આજકલ કુછ નહીં દીદી, કામ પર થા, કામ પર સે અભી ફોન લગાયા મને.
0: અચ્છા, તો આપ બતાએ વહાં પર ક્યા કામ કરતે હૈ અમરાવતી મેં?
1: મેં મજદૂરી કા કામ કરતા હું દીદી.
0: અચ્છા, તો ઇસ સમય છુટ્ટી લેકર આયે હૈ ફોન લગાને કે લિયે? ચલિયે બહોત અચ્છી બાત હૈ, આપને છુટ્ટી લી તો વો છુટ્ટી જો હૈ હો ગયા કે આપકા કામ બન ગયા ઉસ છુટ્ટી મેં.
1: આપકી આવાજ સુનતા હું તો બહોત અચ્છા લગતા કે હમારે શ્રીપાલ દીદી હમારે આમને સામને બેઠી હૈ રેડિયો કે.
0: દેખિયે, રેડિયો એસા માધ્યમ હૈ હિંમતભાઈ કે એસા લગતા હૈ કે હમ સબ આમને સામને બેઠે હૈ, બાતચીત કર રહે હૈ. ઓર બતાએ અમરાવતી કે ક્યા હાલચાલ હૈ? ખૂબ ગરમી પડ રહી હૈ
1: અમરાવતી વિદર્ભ મેં? બહુ ગરમી દીદી, ઇધર પારા બહુ ગરમ હૈ દીદી, 70 ડિગ્રી સેલ્સિયસ હૈ દીદી, 47 હૈ.
0: તો યે બતાઈએ કે ગરમી સે બચાવ કે લિયે ક્યા કર રહે હૈ?
1: મેં તો દીદી છત્રી લેકે જાતા હું સાઇડ પર, કાન કો બાંધતા હું કપડે, ઓર ઠંડા પાણી પીતા હું, ઓર સમય પર ભોજન કરતા હું દીદી, ઓર શામ મેં 5 બજે ઘર પે આતા હું.
0: આપ જરા બતાએ આજ કોન સા ગાના સુનવા દે આપકો?
1: ઉડી જબ જબ ઝુલ્ફે તેરી ઓર આશા ભોસલે અને મોહમ્મદ રફી સાહેબ કે આવાજ મેં ગાના હૈ દીદી.
0: તો ચલિયે અબ પહોંચ રહા હૈ અમરાવતી મેં આપકી પસંદ કા યે ગાના.

નગરી મુંબઈ સે અહમદભાઈ ફૂલવાલે, દુખની સદફ આરઝુ, જુહી કબાલ ફૂલવાલે, ઇમરાન અહમદ ફૂલવાલે, કાપસેડા બાર્ડર નઈ દિલ્હી સે આપે બીટિયા આમના નસરીન, આસમા પરી રાબિયા મંતશા, આશુ અહમદ ફૂલવાલે લખમિનિયા જિલ્લા બેગુસરાય સે આપે શમીમ અહમદ રાયન, અખલાક અહમદ ફૂલવાલે ઓર સમસ્ત ફૂલવાલે ફેમિલી કી ઓર સે ફરમાઇશ હૈ. ઓર ઇસી ગીત કો સુનને કે લિયે દીવાના રેડિયો લિસનર્સ ક્લબ જવાનિયા ગાજીપુર સે હમે મેલ આયા હૈ. સુરેશ જયસવાલ, ઉર્મિલા જયસવાલ, દીપક જયસવાલ, સ્વાતિ જયસવાલ કા. ઓર ઇસી ગીત કો સુનના ચાહતે હૈ ગમહરિયા જમશેદપુર સે વિપિન જયસવાલ, સ્વાતિ જયસવાલ, દેવકુમાર જયસવાલ જવાનિયા રેલવે સ્ટેશન સે આપ હે એસપી જયસવાલ, ડિમ્પલ જયસવાલ, આશુતોષ જયસવાલ ઓર અભિનવ જયસવાલ. ઓર હયાત કોલોની અરરિયા બિહાર સે આપ હે ફૈસલ ઇમામ, મોહમ્મદ અફઝલ, મોહમ્મદ અકમલ ઓર નફીસા પરવીન. ચલિયે હમ આપકો સુનવા રહે હૈ આપકી પસંદ કા યે ગીત.